એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે સોમવાર નીચ જેઠ સુદ 8 વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 22 જૂન ઈસવીસન 2026. અત્યારે સવારના 5:57 અને 48 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: हम विविध भारती से बोल रहे हैं, राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। थोड़ी ही देर में लेकर हाजिर होंगे कार्यक्रम चित्रलोक।
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની.
2: ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
2: એ જ લોનમાંથી?
1: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આઈએ દોસ્તો, અબ સુનતે હૈ કાર્યક્રમ ચિત્રલોક કા શેષ ભાગ.

0: कार्यक्रम चित्रलोक में अब वक्त है एक अंतराल का।
1: एफएम बैंड 102.4 मेगाहर्ट्ज़ पर विविध भारतीनी मनोरंजन सेवानों आ राजकोट केंद्र छे। प्रस्तुत छे प्रायोजित कार्यक्रम अनुरूप विवाह संस्था।
2: आ प्रोग्राम ना प्रायोजक अनुरूप विवाह संस्था।
3: नमस्ते श्रोताओ, अनुरूप विवाह द्वारा संचालित आ श्रृंखला मा आपनो फरी एक वार स्वागत छे। આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ। નમસ્તે ગૌરીબેન।
4: નમસ્તે શ્રોતાઓ।
3: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેણે ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
4: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ। અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ। શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી। તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો। તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો।
3: બરાબર, હા, તો સાચે અનોખી જ કાર્યપ્રણાલી છે। પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
4: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા। તો શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે।
3: બરાબર।
4: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ। સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા, ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે।
3: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 9911 આ નંબર પર, 1800 2677 9911 અને વેબસાઇટ www.anurupvivah.com।
3: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
4: તેનું પણ સમાધાન છે અમારી પાસે। તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્ર ને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે।
3: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ। ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
4: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી।
3: અચ્છા,
4: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી। કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે।
3: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
4: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો।
3: અચ્છા,
4: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ।
3: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર।
4: અમને સાંભળવા માટે સૌનો આભાર।
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા। આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો। વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800 2677 9911 આ નંબર

0: નંબર 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
1: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
2: શ્રોતા મિત્રો, આ હતો કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ પ્રાયોજિત કાર્યક્રમનું પ્રસારણ વિવિધ ભારતીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ.
3: 8 ઘંટે નીંદ પૂરી ના કરે તો હમકો શુગર હોને કે ચાન્સીસ ભી હોતે હૈ જ્યાદા, ફેટી લિવર કે ચાન્સીસ ભી જ્યાદા હોતે હૈ.
4: તો સુનિયે ડોક્ટર ગૌરવ મહેતા કી બાતેં.
5: 22 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
6: अब आपको सुनवाने जा रहे हैं कहो ना प्यार है इस फिल्म का गीत. लकी अली रम्या की आवाजों में, इब्राहिम अश्क की रचना है, राजेश रोशन का संगीत.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

માનવ સમૂહમાં રહે છે, સમાજમાં રહે છે. જાત જાતના કારીગરો અને શ્રમજીવીઓ સમાજના જ અંગ છે. જ્યારે કારીગર પોતાના ઓજારથી એનું કામ કરતા હોય છે ત્યારે કોઈ ને કોઈ પ્રકારની ધ્વનિ ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ એના માટે તાલ બની જાય છે. પછી એ પોતાનો થાક દૂર કરવા એના તાલ પર કંઈક ને કંઈક ગણગણાવે છે. એ જ ધીરે ધીરે લોકગીત બની જાય છે, લોકસંગીત બની જાય છે. નાવિકને એના શ્રમથી મુક્તિ અપાવતું આવું જ એક ફિલ્મી ગીત સાંભળીએ. ગીત રચના છે ઇન્દિવરની, સંગીત રચના છે કલ્યાણજી આનંદજીની. ફિલ્મ સફરમાં આ નાવિકનો સ્વર છે મન્ના ડેનો.

ઘંટી ચલાવતી મહિલાઓનું ઘંટીના ઘર ઘર પર ગીત, ખેતરમાં કામ કરતા ખેડૂતોનું પાણીની થપાટો પર ગીત, પાક લણતી વખતે દાતરડાની ખટખટ પર ગીત, વાસણને આકાર આપતા લુહારની ટનટન પર ગીત, અને હવે સાંભળવા જઈએ છીએ વિચ્છીના ડંખનું ઝેર ઉતારતા ઓઝાની છૂ છૂનું ગીત. લોકધૂન પર આધારિત આના ગીતકાર છે શૈલેન્દ્ર, સંગીતકાર છે સલીલ ચૌધરી, લતા મંગેશકર અને મન્નાડેનો મસ્તીભર્યો સ્વર છે, ફિલ્મ છે મધુમતી.

0: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
1: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
0: એજ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
0: તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: દિલ સે દિલ તક યાદગાર તરાને. આપણે હંમેશા આપણા ભાવો પ્રગટ કરવા ઈચ્છીએ છીએ. હૃદયના ઊંડા ભાવો જે કોઈ કારણસર આપણે યોગ્ય વ્યક્તિને સીધે સીધી નથી કહી શકતા, એ આપણે પ્રકૃતિને કહેવા લાગીએ છીએ. જેમ કે

વાદળને વાત કરીએ, આકાશની સામે હૃદય ઠાલવી દઈએ, ફૂલોને હળવેકથી કહી દઈએ, વહેતી નદીને જણાવી દઈએ. આ રીતે અનેક પ્રકારના ગીતો લોકગીતોમાં પણ હોય છે અને ફિલ્મી ગીતોમાં પણ હોય છે. આવા જ એક ગીતમાં નાયિકા પંખી સાથે વાત કરતા કરતા સાંભળીએ શું કહે છે. કહે છે આશા ભોસલે, ગીતકાર છે શૈલેન્દ્ર, સંગીતકાર છે સચિન દેવ બર્મન અને ફિલ્મ છે બંદિની.

જાત જાતના વિષયો લોકગીતોના અંગ બની જાય છે. આમાં ઈશ્વર પ્રત્યે ભક્તિ, દેશપ્રેમ, પ્રદેશપ્રેમ, માતાનું હાલરડું, તહેવારની મહિમા, પતિ પત્નીનો સંવાદ વગેરે વિષયોનો લોકગીતમાં સમાવેશ થયેલો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જે ગીત સાંભળવાના છીએ એમાં રાજસ્થાની લોકગીતની શૈલીમાં એક પ્રેમી પ્રેમિકાનો સંવાદ સાંભળવા મળે છે. નોકર ફિલ્મના આ ગીતમાં શબ્દો છે મજરૂ સુલતાનપુરીના, સંગીત છે રાહુલ દેવ બર્મનનું અને ગાયક કલાકાર છે કિશોર કુમાર અને આશા ભોસલે.

જ્યારે જ્યારે લોકસંગીતને ફિલ્મોમાં પ્રતિભાશાળી રીતે રજૂ કરવામાં આવ્યા ત્યારે ત્યારે એ ગીતો લોકપ્રિય થયા. આનું એક બહુ સુંદર કારણ છે, જેમ વહેતા પાણીમાં પડેલો પથ્થર ધીમે ધીમે લિસ્સો થઈ જાય છે, એ જરા પણ ખરબચડો રહેતો નથી, એ જ રીતે લોકસંગીતમાં પણ કોઈ જાતનો ખટકો આવી ગયો હોય તો એ ધીમે ધીમે આવનારી પેઢીના કલાકારો દ્વારા મંજાઈ જાય છે, પછી એ તરલ, સરળ અને કર્ણપ્રિય બની જાય છે. આથી જ જ્યારે ફિલ્મોમાં લોકસંગીતને એના સ્વાભાવિક ગુણો સાથે સ્વીકારવામાં આવે છે ત્યારે શ્રોતાઓ એને મન મૂકીને સાંભળે છે અને ઝૂમે છે. આ વાતની સાક્ષી રૂપે સાંભળીએ મધર ઇન્ડિયા ફિલ્મનું મધુર ગીત. ગીતકાર છે શકીલ બદાયુની, સંગીતકાર છે નૌશાદ અને ગાયક કલાકાર છે મોહમ્મદ રફી, લતા મંગેશકર અને સાથીદાર.

0: આપણા દેશના દરેક પ્રદેશમાં લોકસંગીતનો અદભુત ખજાનો છે. લોકસંગીતથી સમૃદ્ધ આવો જ એક પ્રદેશ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની લોકધૂનોને ફિલ્મી સંગીત શૈલીમાં ઢાળીને એને લોકપ્રિય બનાવનારોમાં સંગીતકાર નૌશાદનું નામ મોખરે આવે છે. આ કાર્યમાં એમને જેટલી સફળતા મળી એટલી એમના પહેલા કોઈને ન મળી. ફિલ્મ ગંગા જમુના, બૈજુ બાવરા અને મધર ઇન્ડિયા જેવી અનેક ફિલ્મોમાં સંગીતકાર નૌશાદે ઉત્તર પ્રદેશના લોકસંગીતનો આશરો લઈને કમાલનું સંગીત પીરસ્યું છે. આથી અન્ય સંગીતકારોને પણ લોકધૂનો પર ફિલ્મી ધૂન બનાવવાની પ્રેરણા મળી છે. આવું જ એક ગીત ગંગા જમુના ફિલ્મનું. ગીતકાર છે શકીલ બદાયુની, મનમોહક સ્વર છે મોહમ્મદ રફીનો.
1: લાગા ગોરી ગુજરિયા

ફિલ્મી ગીતોમાં લોકસંગીતનો ઉપયોગ તો થતો જ આવ્યો હતો. આ સોનામાં સુગંધ ભળી ગઈ જ્યારથી આમાં પંજાબી લોકસંગીતના જુસ્સા અને તાજગીનો સમાવેશ થયો. ફિલ્મી સંગીતમાં પંજાબી લોકસંગીતને લોકપ્રિયતા અપાવવાનો શ્રેય સંગીતકાર ઓપી નૈયરને આપી શકાય. ફિલ્મ તુમસા નહીં દેખામાં સર પર ટોપી લાલ હાથ મેં રેશમ કા રૂમાલ આવા ગીત પછી ફિલ્મ નયા દૌર અને કાશ્મીર કી કલી જેવી ફિલ્મોમાં ઓપી નૈયરે પંજાબી લોકસંગીતનો સિક્કો જમાવ્યો અને ત્યારથી પંજાબી લોકસંગીત હિન્દી ફિલ્મ સંગીતનું અંગ બની ગયું. પંજાબી લોકધૂન પર ઓપી નૈયરની ફિલ્મી ધૂન ધરાવતું નયા દૌર ફિલ્મનું ગીત મોહમ્મદ રફી આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં. શબ્દરચના છે સાહિર લુધિયાનવીની.

हिंदी फिल्म संगीतमां ગુજરાતના લોક સંગીતની ગૂંજ પેદા કરી સંગીતકાર કલ્યાણજી આનંદજીએ. અને મજાની વાત એ છે કે કલ્યાણજી આનંદજી સંગીતકાર તરીકે સ્થાપિત થઈ ગયા હતા એના 10 વર્ષ બાદ એમને એક ફિલ્મમાં ગુજરાતી સંગીતનો ઉપયોગ કરવાનો અવસર મળ્યો. ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા સરસ્વતી ચંદ્ર પર ફિલ્મ બની અને આમાં પ્રાદેશિક પ્રભાવ લાવવા ગુજરાતી લોકસંગીતની જરૂરતનો અનુભવ કરવામાં આવ્યો. આ રીતે ફિલ્મમાં આવી ગયું ગીત મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ પિયા કા ઘર પ્યારા લગે. શબ્દરચના ઇન્દિવરની, સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનો.

લોકગીતોનો એક ખૂબ જ પ્રિય વિષય છે નદી. નદી માનવ સભ્યતા અને સંસ્કૃતિની જીવનદાયીની માતા છે. આના પરથી જ દરેક સંસ્કૃતિનું નામ પડ્યું છે. પછી લોકગીતોમાં નદીની મહિમા ન ગવાય એવું કઈ રીતે બને? આપણે જે ગીત સાંભળવાના છીએ એમાં મા ગંગાનું પાવન સ્મરણ કરવામાં આવ્યું છે. ગીત રચના છે ગુલઝારની, સંગીત રચના છે સલીલ ચૌધરીની, હૃદયસ્પર્શી સ્વર છે હેમંત કુમારનો.

से दिल तक यादगार तराने। આજના આ કાર્યક્રમમાં અમે રજૂ કર્યા લોકધૂન પર આધારિત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ લોકધૂનો પર ફિલ્મી ધૂન. હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.

0: તે ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
7: તો અગર આપ દેખે જિનકો ફેટી લિવર હૈ, ઉનકા હમ અગર ડાયાબિટીઝ કા ચેકઅપ કરે તો કાફી લોગોંકો પ્રી ડાયાબિટીઝ હોતા હૈ. મતલબ ડાયાબિટીઝ શરૂઆત હોને કી ચાન્સીસ હૈ. HbA1c જો બોલતે હૈ વો 5.7 5.8 હોતા હૈ મોસ્ટ પ્લેસીસ મેં. અગર આપ દેખે અબ્રોડ, અગર આપકો HbA1c 5.6 5.7 હૈ, આપકો પ્રી ડાયાબિટીઝ હૈ, આપકો 10 યા 12 સાલ બાદ ડાયાબિટીઝ શરૂ હોની હોની હૈ. ઇન્ડિયા મેં ફોર સમ રીઝન યે હમારા જેનેટિક્સ હૈ યા કુછ હૈ કે અગર હમકો ફેટી લિવર હૈ ઓર હમારા HbA1c પ્રી ડાયાબિટિક રેન્જ મેં, 3-4 સાલ મેં યા 5 સાલ મેં આપકો ડાયાબિટીઝ હો સકતી હૈ. તો અગર આપકો ફેટી લિવર હૈ, યે કહે રહા હૈ કે આપકો આગે જાકે ડાયાબિટીઝ હો સકતી હૈ. નાઉ ઉલ્ટા સવાલ, અગર આપકો ડાયાબિટીઝ હૈ તો રિસ્ક ઓફ ફેટી લિવર ઇઝ વેરી હાઈ. નોટ ઓનલી રિસ્ક ઓફ ફેટી લિવર ઇઝ હાઈ, રિસ્ક ઓફ ફેટી લિવર વિથ કોમ્પ્લિકેશન, મતલબ જો ડેમેજ, ફાઇબ્રોસિસ બોલતે હૈ, વો કાફી હાઈ હોતી હૈ. તો અગર આપ દેખે આજકલ કે જો ડાયાબિટીઝ કે દવાઈ શરૂ હુઈ હૈ, જો ન્યૂ દે રહે હૈ, જો વેટ લોસ ડ્રગ જો ડાયાબિટીઝ કે લિયે એક્ચ્યુઅલી અપ્રૂવ્ડ હૈ, વો ફેટી લિવર કો ભી હેલ્પ કરતી હૈ.
8: ઓકે,
7: સો ઇટ વર્ક્સ બોથ વેઝ.
8: અચ્છા, તો ઇસકે લીએ ક્યા અવેરનેસ ક્યા હોની ચાહીએ કે ઇન બીમારીઓ સે મરીઝ મતલબ ઉસકે ચપેટ મેં ના આયે, ઉસકે લીએ ક્યા કરના ચાહીએ?
7: ના, અવેરનેસ યહી હૈ કે જૈસે હમને કહા હૈ ખાને પે ધ્યાન દો. હમારા જો ઇન્ડિયન ડાયટ હૈ વો કાફી પોઅર હૈ ઇન ટર્મ્સ ઓફ પ્રોટીન ઇનટેક. કાર્બોહાઇડ્રેટ બહુ જ્યાદા હૈ, પ્રોટીન બહુ કમ હૈ. તો અગર હમ પ્રોટીન બઢાએ ડાયટ મેં, કાર્બોહાઇડ્રેટ કમ કરે તો અપને આપ થોડા વેટ લોસ હોગા, મસલ માસ બઢેગા, રિસ્ક ઓફ ડાયાબિટીઝ કમ હો જાયેગા. એક્સરસાઇઝ કરો. જો મેને ગાના થોડી દેર પહેલે બજાયા થા, ભાગ મિલકા ભાગ, ઉસકા યહી હૈ કે ભાગો, એક્સરસાઇઝ કરો. બહુત સે પેશન્ટ હમારે પાસ આતે હૈ, હમ સબકો પૂછતા હું, મેરા પહેલા સવાલ યહી હોતા કે એક્સરસાઇઝ કર રહે હો? ઓર સબકા સવાલ, આધે લોગ બોલતે હૈ હમ વોક કરતે હૈ. તો વોક ઇઝ નોટ ગુડ. અગર આપ જો ભી ડેટા દેખે તો 150-200 મિનિટ કી એક્સરસાઇઝ હફતે કી જરૂરી હૈ, અગર આપકો અપની બોડી કો ફિટ રખના હૈ. જિસમે ઇટ ઇન્ક્લુડ્સ કાર્ડિયોવેસ્ક્યુલર એક્સરસાઇઝ, જિસમે આપ વોકિંગ કરતે હૈ, ઓર આપકી સાંસ ફૂલની ચાહીએ, પસીના આના ચાહીએ. આપ ખાલી વોક કરો, કામ પે જાઓ, સ્ટેશન તક જાઓ, વાપસ આ જાઓ, દેટ ઇઝ નોટ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ મેં સાંસ ફૂલની ચાહીએ, હાર્ટ રેટ બઢના ચાહીએ એજ અપ્રોપ્રિએટ, ઓર થોડી મસલ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કરની ચાહીએ. હફતે મેં દો દિન થોડે વેટ્સ કરની ચાહીએ, જિસે આપકા મસલ બઢે. અગર આપકા મસલ કા સાઇઝ બઢેગા, આપકા વેટ લોસ જલ્દી હોગા, ડાયાબિટીઝ નહીં હોગી યા કંટ્રોલ મેં આયેગી, બોડી કા ફેટ નિકલેગા, ક્યોંકિ મસલ જ્યાદા બર્ન કરેગા એનર્જી કો. તો અગેન ચેકઅપ કરાતે રહીએ, બેસિક બ્લડ ટેસ્ટિંગ કા, એક્સરસાઇઝ કરીજે 150 મિનિટ્સ મિનિમમ અ વીક, ખાને મેં ધ્યાન દીજે, પ્રોટીન બઢાયે અપને ખાને મેં, और रेगुलर अपना हेल्थ चेकअप कराते रहिए.
8: जी, कई बार लोग ये भी भ्रांति है, मतलब गलतफहमी है लोगों में कि प्रोटीन खाने से पाचन की समस्या बढ़ती है, एक उम्र के बाद प्रोटीन लोगों को कम कर देना चाहिए, तो दाल कम कर देते हैं लोग, चने खाना, तो इसके बारे में थोड़ा.
7: हाँ, ये अच्छा सवाल है बहुत, क्योंकि जब भी मैं पेशेंट को बोलता हूँ कि आपको फैटी लिवर है तो उनके दो जवाब होते हैं सबके, कि हम तो अल्कोहल पीते नहीं है, क्योंकि सबके मन में भ्रम है कि अल्कोहल से फैटी लिवर होता है. और दूसरा होता है कि हम तो शाकाहारी है, हम तो कांदा लहसुन भी नहीं खाते. मेरा मानना है कि इन इंडिया बीइंग अ वेजिटेरियन इज अ रिस्क फैक्टर फॉर लिवर डिजीज, बिकॉज वेजिटेरियंस में हम ज्यादा कर कार्बोहाइड्रेट्स खाते हैं. अगर हमारी डाइट देखे 70-80% कार्ब्स है, 10% फैट होगा, 10-15% प्रोटीन है. और ये वेस्टर्नाइज डाइट देखो तो 30% तक प्रोटीन होता है डाइट में. तो प्रोटीन डाइजेस्ट करना इजी है, इनफैक्ट हमारे जो दालें हैं वो ज्यादा इजी है

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય.
3: બસ એવો જ કચરાનો છે.
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
6: कभी कभी उसे खांसी भी हो सकती है, कभी कभी खाना अटकता है गले में, ऐसे लग रहा है, तो उसको एसिडिटी बोलते हैं. IBS होता है पेट फूलना, छाती के नीचे का प्रॉब्लम है वो, पेट फूलना, लूज मोशन होना, कॉन्स्टिपेशन होना. तो ये जानना बहुत जरूरी है. इसके लिए जब पेशेंट हमारे पास आते हैं, हमको काफी सवाल पूछने पड़ते हैं कि एक्चुअली बीमारी क्या है. क्योंकि इंडिया में सॉर्ट ऑफ हो गया कि सब बीमारी इज एसिडिटी. हर एक बीमारी, अगर लूज मोशन को एसिडिटी बोल देते हैं, कॉन्स्टिपेशन को एसिडिटी बोल देते हैं, पर एसिडिटी इज अ सेपरेट प्रॉब्लम.
7: जी.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: મેં તો મિક્સ થોડી કરાય. બસ એવું જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत और रात 10 बजे सुनिए छाया गीत. प्रायोजक विको.

0: ये विविध भारती है राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम तराने नए पुराने आप सुनेंगे बस थोड़ी ही देर में।
1: ગુજરાતવાસીઓ આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર
0: કાર્યક્રમ તરાને નયે પુરાને.
3: તરાને

0: આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા એ ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા એ ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વાનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: रात 9 बजे कार्यक्रम आपके लिए और रात 10 बजे छाया गीत में सुनिए ममता सिंह को, प्रस्तुत करता है राघवेंद्र सिंह नेगी। कल रात 10:30 पर कार्यक्रम ढलती जाए रात और 11 बजे कार्यक्रम होगा रंग तरंग। तो ये थी जानकारी आज के शेष और कल दिन भर में प्रसारित होने वाले मुख्य कार्यक्रमों की झरोखा के अंतर्गत।
1: FM 102.4 MHz पर आज आकाशवाणी राजकोट की मनोरंजन सेवा विविध भारती राजकोट। ये शाम मस्तानी कार्यक्रम लेने हाजर छे आपनी स्वर सखी दर्शना सोनिया। श्रोता मित्रों, केटलाक संबंधो एवा होई छे जेमा प्रेम ओछो नथी होतो पण तेनी अभिव्यक्ति ओछी होय छे। माता रडीने प्रेम व्यक्त करे छे पण पिता हसीने दुख छुपावे छे। माता संतानने 9 મહિના ગર્ભમાં રાખે છે અને પિતા આખી જિંદગી હૃદયમાં રાખે છે। પોતાના સંતાનના સપના પૂરા કરવા જે પોતાની ઈચ્છાઓને રોજ થોડી થોડી મારી નાખે છે એનું નામ પિતા। પોતાના ચપ્પલ ઘસાઈ જાય તો ચાલે પણ સંતાનના પગમાં નવા જૂતા હોવા જોઈએ। પોતાના કપડા જૂના ચાલે પણ સંતાનની ખુશીમાં કમી ન આવવી જોઈએ। સાચે જ, મેં દુઃખ ક્યારેય નથી જોયું, પપ્પા છે ને એટલે, વગર માગીએ બધું જ મળે છે, પપ્પા છે ને એટલે। આ માત્ર શબ્દો નથી, આ તો દરેક સંતાનના હૃદયનો અવાજ છે। એવા દરેક પિતાને સમર્પિત છે આજનો કાર્યક્રમ પિતા

ચાલો શરૂઆત કરીએ એક એવા ગીતથી જેમાં સંતાન પોતાના પિતાને પોતાનું આખું આકાશ માને છે. બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે તેની દુનિયા ખૂબ જ નાની હોય છે. ધીમે ધીમે એ દુનિયા મોટી થતી જાય છે, પણ એક વ્યક્તિ એવી હોય છે જે બાળકની આખી દુનિયા બની જાય છે. પિતા પોતાના સંતાનને ઊંચું ઉડતું જોવા માટે જે પોતે જમીન સાથે જોડાયેલા રહે છે, પોતાના સંતાનની ખુશીઓ માટે જે પોતાના દુઃખને હસીને સ્વીકારી લે છે. અહીં યાદ આવે છે કવિયત્રી શિલ્પા શેઠ શિલ્પની હૃદય સ્પર્શી પંક્તિઓ. ઘરના બે છેડા ભેગા કરવાની ભીસમાં સાવ ભીસાઈ ગયા છતાં ચહેરા પર ખુમારી રાખી શકનાર પપ્પાને પણ આઈ લવ યુ કહો. ચાલો સાંભળીએ મજાનું ગીત.

શ્રોતા મિત્રો, પિતાનો પ્રેમ ક્યારેય માપી શકાતો નથી, કારણ કે તે પ્રેમ શબ્દોમાં નથી, જવાબદારીઓમાં હોય છે. ઘણીવાર સંતાનને સફળ બનાવવા માટે પિતા પોતાની આખી યુવાની ખર્ચી નાખે છે. સંતાનની એક સ્માઇલ માટે પોતાની હજાર ખુશીઓનું બલિદાન આપી દે છે. કવિ શ્રી સુધીર દત્તા લખે છે, માતા પોષક આખા ઘરની તો પાલક છે પિતા, માતા વહાલની વાછટ તો પ્રેમની ચાલક છે પિતા. અને કવિયત્રી શિલ્પા શેઠ શિલ્પના શબ્દોમાં, અગણિત આપત્તિને અવગણનાર, દરેક પ્રશ્નનો ઉકેલ કાયમ કાઢનાર, પપ્પાને પણ આઈ લવ યુ કહો. ચાલો સાંભળીએ એક સુંદર મજાનું પપ્પાનું જ ગીત.

શ્રોતા મિત્રો, બાળપણમાં સાંજ પડતા એક રાહ શરૂ થતી, દરવાજા તરફ નજર, ઘડિયાળ તરફ નજર, અને મનમાં એક જ પ્રશ્ન, પપ્પા ક્યારે આવશે? પપ્પા ઘરમાં પ્રવેશે અને આખું ઘર જાણે ખુશીથી ભરાઈ જાય. માથા પર હાથ ફેરવતી એ હૂંફ, પીઠ પર પડતી એ પ્રેમ ભરી થાપ, આજે પણ યાદ આવે તો આંખો ભીની થઈ જાય. જાદુઈ સ્માઇલથી આવકારનાર, માથે હાથ ફેરવી વહાલથી પીઠ થાબડનાર પપ્પાને પણ આઈ લવ યુ કહો

સમય ખરેખર ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે. ગઈકાલ સુધી જે દીકરી પપ્પાની આંગળી પકડીને ચાલતી હતી આજે મોટી થઈ ગઈ છે. પણ દીકરી ગમે તેટલી મોટી થઈ જાય, પિતાના હૃદયમાં તો તે હંમેશા નાનકડી પરી જ રહે છે. કવિશ્રી સુધીર દત્તાની આ પંક્તિઓ અહીં ખૂબ સુંદર લાગે છે. આશા ઈચ્છા સપનાની અઘરી લિપિ ઉકેલે, સંતાનોના મનની ભાષાના વાચક છે પિતા. ખરેખર સંતાન બોલે તે પહેલા જ જે તેની લાગણી સમજી જાય એનું નામ પિતા. ચાલો સાંભળીએ કાર્યક્રમનું આ

શ્રોતા મિત્રો, આજનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થાય છે, પણ વિદાય પહેલા એક નાનકડો પ્રશ્ન પૂછું. છેલ્લે ક્યારે તમે તમારા પપ્પાને ગળે મળ્યા હતા? છેલ્લે ક્યારે તેમના ખભા પર હાથ રાખીને કહ્યું હતું કે પપ્પા, તમે મારા માટે ઘણું કર્યું છે? માતા માટે તો આપણે વારંવાર પ્રેમ વ્યક્ત કરી દઈએ છીએ, પણ પિતા, ઘણી વાર તેમની હાજરીને જ સ્વાભાવિક માની લઈએ છીએ. યાદ રાખજો, જે દિવસે પિતાનો હાથ માથા પરથી હટી જાય છે, એ દિવસે સમજાય છે કે માથા પર આખું આકાશ હતું. આજે કાર્યક્રમના અંતે ફરી એકવાર કવિત્રી શિલ્પા શેઠ શિલ્પની પંક્તિઓ, સંવેદનહીન વ્યવહારોને લાગણીહીન આવકારોમાં સૌ સાથે સદા સુમેળ સાધનાર પપ્પાને પણ આઈ લવ યુ કહો. જાદુઈ સ્માઇલથી આવકારનાર, માથે હાથ ફેરવી વહાલથી પીઠ થાબડનાર પપ્પાને પણ આઈ લવ યુ કહો. અને અંતમાં કવિશ્રી સુધીર દત્તાના શબ્દો, ઘર આખું છે એક હૃદય, એની ધકધક છે માતા, એ હૃદયના જીવન રુધિરના વાહક છે પિતા. તો શ્રોતા મિત્રો, આજે જ અત્યારે જ કાર્યક્રમ પૂરો થાય પછી તમારા પપ્પા પાસે જજો અને દિલથી એટલું જરૂર કહેજો, પપ્પા હું તમને ખૂબ પ્રેમ કરું છું. કદાચ તમારા મોઢેથી આ શબ્દો સાંભળવાની રાહ તેઓ વર્ષોથી જોતા હશે. હું લઉં છું આપની વિદાય. ફરી મળીશું નવા વિષય, નવી લાગણી અને નવા ગીતો સાથે. પિતૃ દેવો ભ

ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ. છે ને અજબ જેવી વાત.

ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

આ ગીત સાથે જ ઢલતી જાય રાત કાર્યક્રમ અહીં સંપન્ન થયો. થોડી જ વારમાં એટલે કે બરાબર 11 વાગે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર સાંભળશો. તો કરીએ સમાચારોની પ્રતીક્ષા.